શ્રોતઃ એક નિવેદન. રાષ્ટ્રીય પલ્સ પોલિયો લસીકરણ મોહીમ આજ રવિવાર દિનાંક 28 જૂન 2026 રોજી આયોજિત કેલેલી અસુન આપલ્યા 0 ते 5 વર્ષે વયોગટાતિલ બાલકાના પોલિયો ડોસ અવશ્ય પાજુન ઘ્યા. દોન થેંબ પ્રત્યેક વેળી, પોલિયોવર વિજય દર વેળી. અધિક માહિતી કરિતા આશા આરોગ્ય સેવિકા અંગણવાડી સેવિકા યાંચ્યાશી સંપર્ક સાધાવા. સાર્વજનિક આરોગ્ય વિભાગ, જિલ્લા પરિષદ સાંગલી અને આકાશવાણી સાંગલી કેન્દ્ર તરફે જનહિતાર્થ સાદર. નિવેદન સંપલ્યું. શ્રોતાઓ આતા પ્રસારિત કરીતા હોત શાસ્ત્રીય સંગીતાચા કાર્યક્રમ નાદ બ્રહ્મ. આજ યા કાર્યક્રમામધ્ય ઐકણાર આહોત અલકાદેવ મારુલકર યાંચ્યા શાસ્ત્રીય ગાયનામધ્ય ત્યાંની ગાયલેલા રાગ સૌરાષ્ટ્ર ભૈરવ.